ધર્મધુ સાયુત ધર્મો વાને વાને પાત્રપે માને કોવર્નો સોલા બાલાલે પિતો પિતો તારાલે સોયાટે અરે કો તાયાલે અનસાવને ઇંકાનું સુમી શિરો શિરો દસિં કાચા અનસાવને કામ બિટલી વૃક્ષો વૃક્ષો અનકા મુસુમી પાસિર પાસિર સામ્યો કાઉન તલાકે તલંગીં સામુદ્ર યંતો સ્તાતી સાર્તો કતિંગા કોત્રો તાંબા વાઉ પિઠ્રાહ મારે સોવારીનું તિં પાંદાં સાકું પોલેં દો Lajan kete among sak deken musung batu meh sak gunung Malam dini tangkapi yang sambat ikan ngonamung rame-rame Dasari gembira mana Langkung-langkung tingin ganti nisa meromor kowo saya mempeng Ini sami itu mandang damai nganti tangetang wanti Lajan us pinten-pinten dinten pinten-pinten dahulu Meh kemput kontengipun tambak nanging tengah bedah Dadi mawut ke siro-sirokan kapalan aki sengkeng tuyo bang surim di daratan Tuman tuyo sang rewol kowo limas dipun gabah dinin burun tuyo Kata mencang langkat musti kiai kuwi jolo Kekir bakat saisi lo tumirin sang ngelam parimu